0: કઈ સડકમાં અથવા દ્વંદ્રસ્ત ક્ષેત્રમાં ઉભીરાવ હૈ ના એવડા સદભાવકો લાગી કુનૈ સકારાત્મક પહલ ગરેકો હામી દેખ્દૈનો. અબ પ્રધાનમંત્રીકો કુરા નગરો કિનભનેદેખી પ્રધાનમંત્રી બોલ્નુભયો ભન્ને ઉહાંકો મુખબાટ મણિ તલ ખસ્છ. અબ મણિ ખસેર ત દિનુભએન, ઉહાં ત બોલિરાખ્નુ ભાત છૈન. આજ બરુ સુન્દૈછુ બોલ્ને કુરો આઈરહેછ ર મલાઈ લાગિરહેછ કિ ફેરી બોલ્દાખેરી મુખકો મણિ ન ઉહાંકો ઝરોસ. ભન્દાખેરી યો સમાજ જહાં એત્રો ઉન્માદમા છ, આખિર કસકો પ્રેઝન્સલે તપાઈલાઈ યસલાઈ સામ્ય પાર્ને? સૈનિક ર તપાઈલાઈ પ્રહરીહરુ સ્વયં તપાઈલાઈ અબ કમજોર મનસ્થિતિકો સાથમાં અબ યો યસલાઈ નિયંત્રણ ગર્ન જાદાખેરી જસ પાઉને ઠાઉમાં અબ વિભિન્ન ગોલીકાંડહરુલે ગર્દા ઉલ્ટો અબ જસમાં પરિરહેકો અવસ્થા છ. ત્યસરી પરિસ્થિતિ બડો ભયાવહ છ જસ્તો લાગ્દો
1: મલાઈ. યહીંનિર અલિકતિ યહાંલે જોડિહાલ્નુ ભયો કુરા, સરકાર ભનૌ અબ પ્રધાનમંત્રી ભનૌ, ન સદન, ન રાષ્ટ્રપતિ, ન સંવૈધાનિક અંગ, ન આપણે પાર્ટી કસાયલાઈ પણ ન ટેર્યા જસ્તો દેખિન્છ વ્યવહારલે. અબ અર્કો કુરા સમાજકા સદસ્ય, અબ અહિલેકૈ આંદોલનકારી સમૂહહરુકો કુરા, પ્રદર્શનકારીકો કુરા ગર્ને ભને પણ કસાયલાઈ દલહરુલાઈ કુનૈ દલહરુલાઈ પણ ન ટેર્ને, દલહરુ ત્યાં અગાડી જાન પણ નસક્ને નગર્ને અવસ્થામાં પુગિસક્યો જો પ્રદર્શનકારી. યો ઉદાહરણકા લાગી યો સબૈ દલ અબ સબૈ પ્રશાસનલે અપીલ કર્યા ગરે છન, તર ઝડપ પ્રદર્શન તો વિસ્તાર ભઈરાખ્યા છ. યો ભન્ન ખોજેકો સમાજ અરાજકતાવાદતિર ઉન્મુખ હુને બાટોતિર લાગ્દૈ ત છૈન આનંદજી?
0: ડેફિનેટલી યસમાં તો કુનૈ દુઈ મતૈ છૈન. મૈલે ભનિહાલે નિ અબ યસભન્દા અગાડી તપાઈલાઈ 2012 સાલમાં નેપાલમાં લગભગ પહેલો તપાઈલાઈ હિન્દુ મુસલમાન દંગા રોથટમાં ભયો, ધેરૈ ઠૂલો નુકસાની ભયો કમ સમયમાં. તર એતિ ઠૂલા નેતાહરુ થિયે ત્યાં, મુસલમાનબાટ પણ તપાઈલાઈ શેખ ઇદ્રીસ જસ્તો ટાવરિંગ પર્સનાલિટીહરુ પણ થિયો, પોલિટિકલ પાર્ટીહરુબાટ તપાઈલાઈ કમ્યુનિસ્ટ પાર્ટીબાટ તેતિખેર તપાઈલાઈ વિષ્ણુબહાદુર માનંદરહરુ હુનુહુન્થ્યો હૈન, કે તો કુરા અગાડિ બઢેન. અને પોલિટિકલ પાર્ટીહરુલે પોલિટિકલ પાર્ટીલે કઈ ને કઈ કે હુન્છ ભનેદેખિ યસ પ્રકારકો સેક્રેટેરિયન, યસ પ્રકારકો યો તપાઈલાઈ અલિક સાનો સાનો સોચકો આધારમાં જુન ધ્રુવીકૃત શક્તિ છ તેલાઈ મથ્થર ગર્છ. અબ અહીલે હેર્નુસ, અબ અહીલેકો અવસ્થા કસ્તો છ ભનેદેખિ તપાઈલે પૂરૈ મધેશમાં એઉટા દુઈટા વ્યક્તિ એસ્તો તપાઈ નામ દેખાઉન સક્નુહુન્ન મુસલમાન સમુદાયબાટ અથવા હિન્દુ સમુદાયબાટ. સબૈ પાર્ટીકો મૈલે ભને, ચાહે તો કમ્યુનિસ્ટ ખેમાબાટ હોસ, કાંગ્રેસ ખેમાબાટ હોસ, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીબાટ હોસ, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીબાટ હોસ, જસકો સમાજમાં શાંતિ સ્થાપના ગર્નકો લાગી ઉસકો સાખ બચેકો હોસ. તપાઈલાઈ અબ રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીકો કુરા ગર્ને હો ભનેદેખિ રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી આજ લામો સમયદેખિ હિન્દુ રાષ્ટ્રકો કુરાલાઈ અગાડી બઢાઈરહેકો છ. તેસકો લાગી પૃષ્ઠભૂમિમાં રાજાકો ચલખેલ પણ, પૂર્વ રાજાકો ચલખેલ પણ છ. અબ યો દ્વંદ્વ સમાપ્ત ગર્નકો લાગી ઉસકો કે ભૂમિકા હુન સક્દછ? અબ કાંગ્રેસ તપાઈલાઈ મૈલે અઘિ એઉટા ઉદાહરણ દિએ, સ્વયં અબ તપાઈલાઈ અબ એઉટા હિન્દુવાદી ચરિત્રતિર બગ્દૈછ, અબ એમાલેકો તેહી અવસ્થા છ. ભન્દાખેરિ યો બડો ઠુલો એઉટા ઇરોઝન કે એઉટા ઠુલો તપાઈલાઈ કે ભન્ને નિ એઉટા જુન એઉટા ગટ્સ હુન્છ નિ સમાજલાઈ સંકટ પડેકો બેલામાં ઉભેર સમાજલાઈ દિશા દિશા ર દ્રષ્ટિ દિને એઉટા જુન ક્ષમતા હુન્છ પોલિટિકલ પાર્ટીહરુકો, તેસમાં ત ઠુલો શોખલન ભાછ, નુકસાન ભાછ, ઇરોડ ભાછ સર.
1: અબ જુન સંસ્કાર સંસ્કૃતિ થયો હામ્રો મિલેર બસ્ને, ત્યો અબ વિઘટનકો બાટોતિર અગ્રસર હો, એસરી બુઝ્દા હુન્છ કે અલિ બડી હુન્છ?
0: મલાઈ લાગ્છ કમ હુન્છ. તપાઈલે અહિલેકો પરિસ્થિતિમાં અબ સબૈકો ધ્યાન ચાહિં તપાઈલાઈ અહિલે જુન હિંસાત્મક વારદાતહરુ ભઈરહ્યા છ, આગજની ભઈરહ્યા છ, યો રોકિયોસ ભન્ને છ, યો સ્વાભાવિક હો, યો રોકિનુ પડ્છ. તર યસકો રૂટહરુ, યસકા જડાહરુ ધેરૈ ગહિરો ગરી હાम्रो સમાજમાં ગાડિએકો છ. યો મલાઈ લાગ્છ આઉને સમયમાં નેપાલકો અગાડી સબૈભન્દા ઠુલો રાષ્ટ્રીય ચુનૌતીકો રૂપમાં ઉપસ્થિત હુનેછ. ર યસલે ચાહિં તપાઈલાઈ કે ભનેદેખિ અશાંતિ માત્ર ઉત્પન્ન ગર્દૈન. અબ તપાઈ મલાઈ ભન્નુહોસ, અસ્તિ ભર્ખર તપાઈલાઈ જેનજી મુમેન્ટકો સમયમાં त्यत्रो तपाईँको औद्योगिक खेती भयो, उद्योग व्यवसायमा नोक्सानी भयो, ठुला ठुला प्रतिष्ठान व्यापारिक प्रतिष्ठानहरूमा आगो लगाइयो, मुलुकमा त अलिकति पनि रियलाइजेसन त देखिएन, आज त फेरि सिराहामा तपाईँको एउटा मलमा आगो लगाइयो, दन्ती बोलिरहेको हामीले भिडियोहरू हेरिरहेका छौँ, होइन छिन छिनमा चाहिँ तपाईँको व्यापारिक प्रतिष्ठानहरू गाउँ गाउँमा तपाईँको लुटिएको छ, बजारहरूका सटर तपाईँको खसेको छ, आज राजविराज पुरै बन्द छ, जनकपुर पुरै बन्द छ, लहान पुरै बन्द छ, वीरगंज पुरै बन्द छ, विराटनगर हिजो बन्द थियो, तपाईँलाई दीर्घकालीन असर पार्छ, म त त्यतापट्टि बढी चिन्ता।
1: अहिले त सरकारले गर्ने भनेको प्रशासनिक हस्तक्षेप मात्रै नै देखिया छ, सेना प्रहरी सशस्त्र खटा
0: मत छैन कि अहिलेको बेलामा तपाईँ म कसैले पनि अरू कुरा सोच्दै गरौला, अरू कुरामा विमर्श हुँदै गर्ला, अहिले चाहिँ शान्ति होस्, यो हिंसात्मक वारदातहरू बन्द होस्, यो आगजनी बन्द होस्, हत्या हिंसा बन्द होस्, एक समुदायले अर्को समुदाय उपर प्रहार गर्ने लुटपाट गर्ने काम रोकियोस् नै स्वाभाविक रूपले यो चाहना त हुन्छ नै।
1: जयप्रकाश आनन्द, अन्तमा निकास के हुन्छ?
0: मैले निकासको दुईटा पक्ष देखेको छु सर। पहिलो पक्ष त के छ भने तत्काल अहिले दन्दन्ती बलिरहेको समाजलाई शान्त गर्नको लागि एउटा ठूलो सामाजिक र राजनैतिक पहलको जरुरी छ। यसको लागि राजनैतिक दलहरू सरकारप्रति मुखापेक्षी नभइकन मलाई लाग्दछ मूलधारका सबै राजनैतिक दल, काङ्ग्रेस, एमाले, राष्ट्रिय स्वतन्त्र पार्टी र मधेसी पार्टीहरू तत्काल तपाईँको मैदानमा ओर्लिनुपर्छ शान्तिका लागि आह्वानका साथ र सक्रियतापूर्वक। दोस्रो कुरा के छ भनेदेखि यो यसको रुट काउज के हो र यसलाई कसरी हामीले एउटा दीर्घकालीन रूपमा यसलाई एड्रेस गर्छौँ त्यतातिर हामीले जानु जरुरी छ। तर अहिलेको त स्थिति, अहिलेको रिक्वायरमेन्ट भनेको, अहिलेको खाँचो र खोज भनेको त तत्काल शान्ति कायम गर्नु नै हो,
1: त्यो भनेको प्रशासनिक नै हो,
0: होइन प्रशासनिक तपाईँलाई प्रशासनलाई तपाईँले एउटा सहयोगी भूमिकामा राख्नुपर्छ र राजनीतिक म त भन्छु जसरी अहिले के देखिन्छ भने प्रशासनिक उपाय मात्रै छ तपाईँलाई फिल्डमा, म उहाँहरूलाई पनि डिस्क्रेडिट गर्न चाहन्न, आर्मी छन्, सशस्त्र छन्, प्रहरी छन्, ती मात्रै छन्, सिडिओहरू छन्, वार्ता टोली छ, ती मात्रै छन्। तर यत्रो समाजमा जडो गाडेको राजनीतिक वृत्तको पूर्ण अनुपस्थिति छ, त्यसकारणले राजनीतिक पहल अगाडि हुनुपर्छ र त्यसको सहायक भूमिकामा, त्यसलाई फुट दिने भूमिकामा सुरक्षा संयन्त्रहरू, प्रशासनिक संयन्त्रको सक्रियता हुनुपर्छ, मलाई त्यस्तो लाग्छ।
1: जयप्रकाश आनन्द, समयका लागि यहाँलाई धेरै धेरै धन्यवाद।
0: हवस्, धन्यवाद तपाईँलाई धेरै।
1: हुनुहुन्थ्यो मधेसका अनुभवी नेता जयप्रकाश आनन्द, उहाँसँगको यो कुराकानी गएको साँझ अबेर प्रधानमन्त्रीले सम्बोधन गर्नु अघि रेकर्ड गरिएको हो। यिनै कुराकानीसँगै आजका लागि शुक्रबारे बहसको समय सकिएको छ। समयका लागि नेता जेपी आनन्दसँगै सुनेर साथ दिनुभयो, तपाईँप्रति पनि आभार। मलाई पनि बिदा दिनुहोस्, नमस्कार।
2: हजुर, शुक्रबारे बहस सकियो र आजको हाम्रो सम्पूर्ण कार्यक्रम यानि कि सामग्री पनि यस काठमाडौँको स्वागतको सक्यो। यसपछि स्वर्णिम सङ्गम सुन्न पाउनुहुन्छ यहाँले। यहाँहरूको अब सप्तान्त सुखद रहोस् हाम्रो यही शुभकामना छ। जाँदा जाँदै अङ्किता र अन्तरा न्यान्डी गाउनुहुन्छ यो गीतलाई, यही गीत राख्दै म चाहिँ बिदा लिन्छु। हस्त, फेरि सोमबार भेटौँ। बाई बाई।